0: તો ભારતને એક દિન વિશ્વ ગુરુ પણ આવેલા.
1: સહી કહ્યો ગુરુદેવ ભાઈ, એ જેકા આદર્શ હૈ, મોડલ હૈ, જેકા બચ્ચા વિદેશ મે ગયા હૈ, બહુત અચ્છા કામકાજ કરી રહ્યા હૈ, તો ગ્રામીણ ક્ષેત્ર મે જેકા પઢ્યા લિખ્યા જન માનસ હૈ, વે દેખો આજકલ તકનીકી રે માધ્યમ સુ જાણકારી લે રહ્યા હૈ કે ફલા ફલા ગાંવ રો, ફલા ફલા શહેર રો આદમી હૈ, બહુત આગે બઢ્યો હૈ. જરૂરત ઇન બાતરી હૈ કે જેકા ટાવર હૈ વાને આપ સ્કૂલા મે ભેજો, સરકારે કાની સુ ભાત ભાતરી જી કી સુવિધા હૈ વે સરકારી સ્કૂલા મે કરી જોડી હૈ. સાથે આજકલ દેખો ખેલ ગતિવિધિયા, ખેલ ખેલ મે બચ્ચા કે પઢે સીખ જાવે, અલ્ફાબેટ સીખ જાવે, ચિત્ર બનાવના સીખ જાવે, ઓર ખેલ તો બહુત ગોવિંદર ભાઈ પઢાઈ સાથે એડો જુડગો હૈ કે બચ્ચારો શારીરિક વિકાસ તો કરી છે, પણ સાથે સાથે જીકો માનસિક વિકાસ હૈ ઉને ઓર તેજ ગતિ સુ આગે બઢા રહ્યો હૈ.
0: બિલકુલ, આજ આપા દેખા કે ગરીબ ઓર નિમ્ન મધ્યમ વર્ગીય પરિવાર રા ટાબર એક ખેલ ઓર ને પકડ ઓર આજ બે આપરે બહુત હી બહેતર જીવન જી રહ્યા, યા યુ કહો કે ભારત રે જકા નૌજવાન રે મહિને ચમકતે સિતારે રૂપ મેં. તો કઠેને કઠે જકો મીડિયા, ચાહે વો અખબાર વો, ચાહે રેડિયો વો, ચાહે ચેનલ વો, ચાહે દૂરદર્શન હો, હર ઉન પ્રતિભારી ખોજ હોય, પછે ઉન પ્રતિભા ને લારે નહીં રહેવા દે કે નહીં ભાઈ ઇન ટાબર રે મહિને ઓ ટેલેન્ટ હૈ, ઓર વો ટેલેન્ટ જકો ટાબર રો હૈ વો 24 ઘંટા રે મહિને મહિને પૂરી દુનિયા મેં ફેલ જા.
1: સહી કહે ગુરુદેવ ભાઈ, પહેલા દેખો એ ખેલ હુતા કરતા તો દેખો ઠા નહીં પડતી કે ભાઈ કટે ખેલ હુયા હૈ, કઈ હુયા હૈ, કઈ કાજ હૈ. પછી ધીરે ધીરે દેખો જીવ દૂજી જી કી જાણકારી વાસ્તે ભાંત ભાંત રે જીકા પત્રકાર બંધુ તમે જાણકારી દેવતા કે ભાઈ દેશ મેં એ સમાચાર હૈ, દુનિયા રે સમાચાર હૈ. એની તરફ શું જીકી ખેલ ની જીકી ગતિવિધિયા હોતી ભાંત ભાંતરી, ફૂટબોલ હૈ, ક્રિકેટ હૈ, તો દેખો અખબાર મેં અડાયું ચિત્ર આવતા, ફોટો આવતા, તો આપ લેન બેઠતા હૈ. તો એ ક્ષેત્ર મેં ભી એડા કઈ જનમાનસા જકા વે ઉટ જાવતા જુડો રહા પત્રકારિતા હું, જકા ખેલરા ફોટો ખીચન લાવતા ઓર કી લિખ લેન આવતા કે ભાઈ આ ટીમ વિજેતા હોઈ હે, કરી હે, કાજી હે. તો ઓ જકો ખેલ રે મહિને પત્રકારિતા રો જકો યુગ હે, ઓ ભી લગાતાર આગે બઢતો ગયો.
0: તો કોઈ આજ કોઈ દિન વિશેષ હે?
1: આજ દિન વિશેષ એસા ખેલ પત્રકારિતા દિવસ.
0: દેખો ભાઈ, ખેલ પત્રકારિતા ભી અપને આપ મે એક અનૂઠી ચીજ હે. ભાત ભાત રા ખેલ, બા ખેલા રા ખિલાડીઓ રા નામ, બાણ બણાડા રિકોર્ડ. અબ અગર આપા બાત કરા ફૂટબોલ રો કપ ઓરિયો એનિયો, તો મેં તો દેખું કે ટાબરિયા જકા રાત રાત જાગન જકી હે વે ફૂટબોલ રા મેચ દેખે. આ અલગ બાત હે કે ઉએ મેં ભારતરી ટીમ કોની, અર કઈ છોટા છોટા દેશ હે બાણા જકે ખેલ જકી ટીમા હે, અર બાણા જકો પ્રદર્શન હે વો અભૂતપૂર્ણ હે. કઠે ન કઠે જકા આપા ફૂટબોલ મેં લારે રહ્યા, તો જકા ખેલ જુડિયોડા પત્રકાર હે બાણે માતે ભી કંદા માતે ઓ ભાર હે કે ફૂટબોલ ને પાછો આપા એક નય રૂપ હું, એક નય તરીકે હું વિશ્વ સ્તર તક રા ખિલાડી જકા હે વાને બનન રો અવસર પ્રદાન કરા, એડી પત્રકારિતા હોવે. ઓર દેખો ભાઈ, આજ એક બળે દિન હે સમજોતે રોજ કે રે અંતર્ગત એને કે શિમલા સમજોતા.
1: સહી
0: સમજોતા દેખો દો રાષ્ટ્ર રે બીચ મે વે, ચાહે અબ કઈ વો, ચાહે લડાઈ વો, ચાહે એત વો, ચાહે કોઈ ભી ઊંચ નીચ વે, તો ઉન જકી માનવ સભ્યતા માતે ઈયરો વિપરીત અસર નહીં પડે. નો આસ્તે હાથે બેઠન કોઈ બાતચીત ને તય કરે.

0: બસ બસ કે નહીં ભાઈ કે રાડા ની બહાર છો
1: બસ
0: બોલો ખેર કે કોની દિંદડો હે તો યાદ કરો બીજો તો કઈ હે બીજો કઈ હે ભાઈ દેખે આપણે તો નહીં એ માર કો કે કુસ્તી હોઈ ગઈ
1: કુસ્તી
0: હોઈ જ પછી આપણે તો માર કા દો મહિના પહેલા
1: હા હોઈ હોઈ હોઈ
0: યાદ રહે કોણ તને
1: હા ભૂલ પડ જાવે
0: ચાર ટ્રેક્ટર હું પાણી કુડાયો મેદાન તૈયાર કર્યો
1: કુસ્તી રો
0: ધોરે ગણપતમાં હોઈ
1: અચ્છા આપણ ખેતર નીચલા પાડ મેદાન માં
0: પછી તો હોઈ કે બે હેંગ પહેલવાન આયા બો ઇકબાર મેં કડો આયો
1: આયો
0: મારકલ કોઈ લે ના આયા
1: અચ્છા
0: કયો કે ભાઈ દેખો થારે ઇકબાર મે ભાઈ મારતી ઇકબાર આવે કોની
1: હા
0: પણ હું પછી બહુ ઝંડો ફેરાયો ઊંધી જો બહુ આયો
1: અરે બે શેપાળા થયા ગઈ
0: હા ઓર કુણો
1: ઓહો થે તો એકદમ બા પગડી પંચરંગીર અને ટૂંચાળી જૂત્યાણ ધોતી ચોળો
0: હા તો હું તો પછી
1: અરે મેં ફોટો માં હાથ રે હોય છે ભાઈ કોઈ બડો કોઈ આદમી આવ્યો હે ઉદઘાટન કર્યું અચ્છા થઈયા
0: તો હું પછી કઈ કઈ હા આવી નહીં
1: અરે રૂ બદલ બદલ નવલા વાગે તો
0: આજ અખબાર ધકે આવ્યો છે મંઠા પડ્યો
1: હા બો કઈ હે અખબાર ધકે આવ્યો નહીં થાને જોકો તે વાત કરો કબડી વાળી કુસ્તી વાળી તો કઈ નવલાબા પણ ખેલ પત્રકારતા દિવસે આ જોકો હર સાલ 2 જુલાઈ રા મનાઈ જાવે ઓર ઓ કઈ હે કે વિશ્વ ખેલ પત્રકાર દિવસ જોકો હે ના ઈરી શરૂઆત 1994 રે મેને ઇન્ટરનેશનલ સ્પોર્ટ પ્રેસ એસોસિએશન રે તરફુ કરી જી
0: ઓ ઈ વાત આજ હજુ અખબાર માલકન
1: ઓ આજ અખબાર મે ખાતર આયો ઓર થન ધ્યાને હંમેશા કે હું તાવે છે આપણા માર સાહેબ ઓ ઘર રે મેના આપણા માતા પિતા બુઝુર્ગ થાણા ના કોઈ હો બે કેવે ભાઈ પડઈ રે હાથે હાથે ખેલ નું કૂદ નું જરૂરી
0: સાચી વાત હે બે દેખે કે ભાઈ હાજુ તાજુ શરીર મે હાજુ તાજુ દિમાગ રે
1: એક વાત બતાવો બડી કેનતી ને કે તારે 25-30 સાલ રા જણ લંગોટ પહેર્યોડાર કુસ્તી બો કઈ કુસ્તી રમતા કઈ રમતા
0: અરે ઘણી રમતા રે ભાઈ મલ્લા ઉઠાવતા કેઈ હે જે તો કઈ નહીં ઘણી કે
1: ઓર હા મલ્લા હું યાદ આયો
0: હાડ તોડ્યોડા મારે એ દેખે કમરે મે કિતે ઈમાન પડ્યા માર લાયોડા
1: હા ટોપી ટોપી રખ્યો
0: સંધી આળો દેખ હું જે હરિયાણો લે લાયો
1: અરે મલ્લો યાદ આયો
0: અરે ગુરુ હનુમાનજી કહે હું જા લાયડો હું
1: કઈ વાત કરો
0: હા ઉઠે હે જે તો 2 મહિના રહ્યો
1: એ 2.5 કિલો રે 5-5 કિલો રે બુકિયા વટી બણ્યા કે તારે
0: ઉઠી પછે પછી ભાઈ દેખે હું તો પછી દંગલ મેં હો પણ બાદ લારે થોડો કઈ હે ઘરું હમસાર માં હમસાર આઈ ગયા તાર આઈ ગયા પછી હું પાછો આઈ
1: તાર લાઈટાળા
0: અરે બે લાઈટાળા કોણ પેલો તાર આવતા
1: તાર આવતા
0: અરે લાઈટ ખાંચતા ને આવતા અરે તાર આવતા અરે કાગજ માતે
1: અચ્છા છોટો બહુ સંદેશ ભેજતા બહુ
0: બહુ આવ્યો પછી બે ગુરુ હનુમાનજી મને કહે પાછ જાઓ પરા તારે ઘરું હોજ ઘણો કરે
1: જણ આયા દે
0: હા કે ઉડબે દે કે ભાઈ કઈટા કોઈ હાડગા ભાંગ નેક દે કેટી
1: ઓહો અબે બહુ યાદ આવ્યો મને આપણ બા બોર્ડ કી ગાય જકા બંધી ઓડી એની મુગદરું જેમ મે બડી ને મે ગયો બડી ઈ તો મોટો ભાટો બો 1 ક્વિન્ટલ કો હે ઓર બીચ પકડન ખાતર જન મને ગયો કે થાર બા હે ના પેલી મે નઈ નઈ પની જ રહી ના જન થાર બા જો મુગદર એલા કસરત કરતા
0: કરતો ભાઈ કરતો
1: ગયો 1 ક્વિન્ટલ
0: અરે આધો કિલો ઘી હે દૂધ મે મેરા પીતો બિનુ ગે અને પછી બમલા ની વાત મત કે હે
1: ભાઈ આ યાદ આઈ ઓ નવલા બા મને બડી કે ભાઈ માર જગા સસુરજી અની બાળે ભેંસ રો દૂધ કાઢન જાવતા જન થાર બા હે જક હાથ જાવતા સસુરજી બાલટી ભર સીધું થાર બા ને જો 1 કિલારો લોરી ગિલાસ ભર બટી પાઉતા
0: અરે ભાઈ દેખે ભેરજી બા હા છોતી ભાઈ હા
1: ભેરજી બાર છોતી ભાઈ તો કેન સમાજ મે ના પી બટ શમશાન મે સ્કૂલ મે વિકાસ કામ કરવા
0: કરિયા જે કો કરે ભાઈ દેખે બાર કરના હાજુ કર દિયા હા અમ બા બોલજો રે ભાઈ બો થારો ગીતડો મુકડો આળો હોની બો મને હુણા
1: અચ્છા બો હુણો
0: હા હુણા
1: દેખો પહેલી મે તને ગીત હુણો પછી મે ઓ ગીત ક્યું હુણાઈ રહ્યો બીર બારે મે તને બતા
0: હા બતા દીજ કે
1: લો હુણો
0: હુણા દે
1: હા હુણો

0: કે આપણ એક કાવ્ય સંગ્રહ હે ઓર અલગ અલગ વિધાન મને બહુ સારી હિન્દી સાહિત્યમાં આપણું યોગદાન
1: દીધું. ઠીક ઠીક લીખી ભાઈ
0: પોત્યાં લીખી
1: બાજમી થઈ છે.
0: હા
1: તો મારી હજુ કે નહીં ભાઈ જે કે બીજી આ કામ આ જઈ.
0: હા
1: તો આની કોઈ નહીં ભૂલ શકે. કોટી કોટી નમન હે મને ડેરા ભૂલ સદાવું ભલે.
0: આગલો નામ હે ચંદુલાલ માધવલાલ ત્રિવેદી. આરી ભી આજ હજગી જયંતી હે યાની આજ રે દિન 2 જુલાઈ 1893 એરા એ દુનિયા મેં આયા. એ હે જગા એક ભારતીય પ્રશાસક ઓર સિવિલ સેવક હા જકા 1947 રે આઝાદી મિલ્યા રે બાદ રે મહિને પંજાબ રાજ્ય બીરા પહેલા રાજ્યપાલ રૂપ રે મહિને કામ કર્યો તત્કાલીન પૂરી પંજાબ મે.
1: ઓ ભેળો હોર ભાઈ. હા વાત આ એક અંગ્રેજ ના ટાઈમ મે એ કલકટ બનિયા.
0: હા વાત આ
1: રાજકાજ કર્યો ને આપરો કહે ની ભાઈ દે કહે કે ઓ દો હમાળ્યો.
0: હા
1: તો જરૂર હે જો જગ જાવા કામ કરિયા જદે આજ આને કોઈ ની ભૂલ શકે.
0: હા
1: આ કોટી કોટી નમન કરા મંદિરા ફૂલ ચડાવું ભલે.
0: આગલો નામ હે યુસુફ મેર અલી. આજ આની પુણ્યતિથિ હે 2 જુલાઈ 1950 રા એ ફોત હુયા ઓર એ સમાજવાદી વિચારધારા રા રાજનેતા સ્વતંત્રતા સેનાની હા જકા ને 1942 રે મહિને બોમ્બે રા મહાપોર ચુણ્યા.
1: ઓ ઠીક અંગ્રેજ
0: હા
1: તો કે નહી ભાઈ ઉન ટાઈમ હે રાજકાજ તો આદો તો પાળા હમાળતા
0: હમાળતા હમાળતા
1: અરે હમાળી હે તો કોઈ ભૂલનારી વાત કોની. કોટી કોટી નમન હે
0: આગલો નામ હે નવલાબા અસિત ભટ્ટાચાર્ય સાહેબ. આજ આરી પુણ્યતિથિ હે 2 જુલાઈ 1934 રા ફોત હુયા. એ ભારત રા મહાન ક્રાંતિકાર્યામ એક હા ઓર ભારતીય સ્વતંત્રતા સંગ્રામ મે એલાકા ક્રાંતિકારો બલિદાન હે ના જોકો પૂરી દુનિયા યાદ કરે ઓર એ જોકો ઇતિહાસ રે મને ઇતો બઢિયા કામ કર્યો ક્રાંતિકારી રૂપ રે મને આજ આપવાની શ્રદ્ધાંજલિ દે.
1: અરે ભાઈ દેખે કે ગરમ દલ રહા રે
0: હની.
1: હા આપણ એક નરમ દલ હો ને ગરમ દલ હો.
0: અચ્છા બે લાલ પાલ બાલ બે હે નરમ
1: બે ભાઈ દેખે લાલ પાલ બાલ હોયા બે તો હે જો હોઈ યા.
0: હા
1: ગાંધીજી હોયા પછી સુભાષચંદ્રજી બોસ હે સરદાર ભગતસિંહ હે
0: ઠીક હે
1: ચંદ્રશેખર આઝાદ હે બિસ્મિલ કહું રામ પ્રસાદ
0: બિસ્મિલ હે
1: અશફાક ઉલ્લા ખાન હે
0: એ ગરમ દલ રહા
1: એ હે ગરમ દલ રહા. તો દોઈ પાડું અંગ્રેજો ને ફંપેડિયા કે જો અંગ્રેજ હે જો તું કે ડેરા ડબડા ઉઠ્યા.
0: અચ્છા
1: અરે આપણ આઝાદ હોયા ભાઈ અમે એમ હે કે નહી ને તપ તું થોડો મારી કોઈ આઝાદી કરા મને કોઈ અરદાસ્યું ગીત ઉણા દે
0: થોડી ઠંડક વાપરું તારે.
1: હા ઠંડક વાપરે મારે કોઈ દેખે હું દુજો તો કઈ કરું ભાઈ દિન બધી માળા ફેરવું છે તો ઘણી અરદાસ કરું પણ કોઈ મેવડલો ભરે જેડો કોઈ ગીત રહો
0: મેવડલો ભરે જો તો ગીત હુણવું ના જતે મેં લાવ્યું તાર મેટ જો મેટ કૂટર મેં છાણ દેવી જો મેં તે આવો જકી
1: બીજો મેં બીનું કે હિનાન કરે
0: નહીં નહીં આ તે ગંજી ખોલો ગાણો હુણો જો મેં તાર હાંતરી લારે મેટ લગાય દો
1: લગા દે
0: લો લો હુણો